ગીતે હઝરતના ઇદ્દસમ સે હટા હતરે પ્રદર્શને ઉને દોસ્તી ચિત્રપટ એટ દોસ્તી કેન્ને હિતવત કમ એત યાળુ કમ 1956 લીપ દીસ ફિલ્મ દોસ્તી દસાઈસ ફ્રેન્ડશિપ ઇન ઇન દીસ કિનોસ ટોલ મ્યુઝિક ઉન ટોલ ગેસિસ્ટર